શ્રોતા પણ એક હતો તત્ કાર્યક્રમ વનિતા મંડળ. આપણ એકતાત આકાશવાણી મુંબઈ કેન્દ્રાચી AIR મરાઠી DTH ઉપગ્રહ વાહિનીચે કાર્યક્રમ સાદર કરત આહોત મિશ્ર સંગીત. મિશ્ર સંગીતાચ્યા या કાર્યક્રમાત આતા આપણ ઐકણાર આહાત આશાલતા વાપગાવકર યાની ગાયલેલે વિદૂષક યા નાટકાતીલ હે નાટ્યપદ. કુસુમાગ્રજાંची ही रचना संगीतबद्ध केली आहे श्रीनिवास खळे यांनी.